0: યુ એન્ડ મી લવાણની
1: નિમ્મા તંકળો નિમે એન્ડ ક્રેડિટ્સ
0: બરાબર ઇંગે વરસાળી
2: બોય.